0: Indraji, thank you for that dedication.
1: Herald, new world of eco-friendly disposables for restaurants, cafes, caterers, food takeaways and food delivery services. Order your free Herald catalogue today. Call on 0208 507 7900 or download the catalogue from heraldplastic.com. Herald is a manufacturer of high-quality, eco-friendly and cost-effective disposables for restaurants, cafes, caterers, food takeaway and delivery businesses. Herald disposables available at food services, cash and carries and with disposable supplies to trade. Visit heraldplastic.com.
2: Just one day to go.
3: Star Express presents Hariharan's Soul India.
2: Live in London. Experience an unforgettable evening with the legendary Hariharan.
3: Saturday, 4th July at the Royal Festival Hall. For bookings, visit southbankcentre.co.uk. Show hosted by Bina Mistry.
2: Exclusive radio partner, Laika Radio Network.
4: Two businesses.
5: Same town.
4: Same service.
5: One appears on page one of Google.
4: The other doesn't.
5: Guess which one gets the customer?
4: The truth is brutal.
5: The first page of Google gets the business.
4: Everyone else gets what's left.
5: So here's the real question.
4: When your customers search for what you sell, do they find you?
5: Visit heartyhanks.com and stop letting Google choose your competitors.
4: Hearty Hanks, the digital agency that doesn't play safe.
6: वेडिंग्स, सेलिब्रेशंस, कॉर्पोरेट इवेंट्स, रागसन सब कुछ एफिशिएंटली हैंडल करते हैं. परफेक्ट लोकेशन ढूंढने से लेकर इनक्रेडिबल थीम्स डिजाइन करने तक, वर्ल्ड क्लास कुजीन से हर छोटी बड़ी रिक्वायरमेंट तक मैनेज करते हैं. 30 साल से ज्यादा का एक्सपीरियंस हर इवेंट को खास बनाए. फॉरन का फोन मिलाएं 02088390880 और विजिट ragasan.com. लोकेशन, डिजाइन, मैनेजमेंट या केटरिंग, रागासन.
7: ड्रीमिंग ऑफ पैराडाइज?
8: डिस्कवर the Indian Ocean with Skylord Cruise and Holidays. Book exclusive Emirates holiday offers to Mauritius, the Maldives, Seychelles and Sri Lanka.
7: Choose from luxury beach escapes, family resorts and incredible multi-center holidays, all at exclusive prices.
8: Call Skylord Cruise and Holidays today on 01923883100. That's 01923883100.
7: At all protected.
9: Business ke कार्ड पेमेंट चार्जेस देख के कभी सोचा है
10: यार मैं कहीं ज्यादा तो नहीं दे रहा? पता लगाने का एक ही तरीका है, अपना लेटेस्ट स्टेटमेंट TW Pays को भेजिए और 24 आवर्स में पाइए एक फ्री कंपैरिजन कोड. विजिट twpays.com/laika या कॉल कीजिए 02031299840. TW Pays, हर ट्रांजैक्शन पर ज्यादा बचत.
11: हे फ्रेंड्स, के साथ वीकेंड पार्टी हो या खुद के साथ नेटफ्लिक्स एंड चिल, अ देसी तड़का इज टोटल रिस्क, है ना?
12: वेल, शी इज टॉकिंग अबाउट जयमीन फूड पोटैटो चिप्स, क्रंची, टेस्टी एंड टोटल देसी स्वाद इन चार मजेदार फ्लेवर्स.
11: क्रंच कैन नॉट वेट, सो विजिट योर नियरेस्ट एथनिक स्टोर एंड ग्रैब योर जयमीन फूड्स पोटैटो चिप्स नाउ.
13: मीनार ज्वेलर्स, अगर आप सोना बेचना चाहते हैं या वैल्यूएशन करवाना चाहते हैं तो उसकी सही कीमत के लिए तशरीफ ले जाइए मीनार ज्वेलर्स पर, 181 अपर टूटिंग रोड, या विजिट कीजिए minarjewelers.com. कॉल 02087677627.
14: दिस सैटरडे लॉटो इज मेकिंग अ गारंटीड 10 मिलियनेयर्स. दैट्स 1 2 3 4 5 6 7 8 9 10 मिलियनेयर्स गारंटीड टू बी मेड दिस सैटरडे. न्यू लॉटो फ्रॉम द नेशनल लॉटरी. इट कुड बी यू. Rules apply. 18 plus.
15: This is Leica Gold across Greater London.
0: And I tell you, there was surprise after surprise after surprise. And we have Ketki Daveji, who is present here online. And we are trying to bring her. Hello, Ketki ji.
16: Hello, hi.
0: अरे आज तो अररा नहीं बोलना पड़ेगा, बिकॉज आपका हाउस फुल हो गया.
16: हाँ भाई, हूँ आवी छू फरी थी लंडन मारू नाटक लेने पत्नी प्रीमियर लीग आटलो बधो प्यार करे छे लोको मने विचारो लंडन ना.
0: बाय पब्लिक डिमांड,
16: માય પબ્લિક ડિમાન્ડ માર્ચમાં આવેલી, એન્ડ ઓફ માર્ચ, અને હવે ફરીથી આવી છે. આઠેક શો છે મારા 10 દિવસમાં. ટુડે આઈવ ગોટ અ શો, ધેટ ઇઝ અ થર્ડ એન્ડ ફોર્થ એન્ડ ફિફ્થ. બે શો છે સન્ડેના, દેન સેવન્થે મારો શો છે એન્ડ ટેન્થે છે ઇલેવન્થે ટ્વેલ્થ આવી રીતે આમ પરફોર્મિંગ ઇટ્સ અ ફેન્ટાસ્ટિક પ્લે પીપલ આર જસ્ટ લવ ધ પ્લે
0: I love it.
16: You also saw my play. આપને
0: પંકજ સોડાજી કોંગ્રેચ્યુલેશન્સ બાય પબ્લિક ડિમાન્ડ યુ આર ગેટિંગ પીપીએલ ધેટ્સ કેતકી દવેજી બેક અગેન કોંગ્રેચ્યુલેશન્સ
16: I had come with Pankaj Chopra a long time back. I think that was about 2016. I had come with him with a play, Pati Thayo Hai Pati Gayo. And now again, I'm doing with Pankaj Chopra after all these years.
0: So happy.
16: And yeah. So we all again, we were like, oh wow, we are working together again, you know. And this play of mine, because Bali, I've been so busy because I'm traveling everywhere. I'm at the clinic, you know. I'm at 100 shows almost, I guess, already.
0: Hats off to you.
16: Because people are loving it, so they want to see the place. You can't refuse also. Haan, bhai, chalo, aaiye, Gujarat jaiye. Now, I'll be going to Gujarat again, then again to Canada in this month only.
0: ના તમારે આ શો નું તો રિપીટ વેલ્યુ છે સાચો કેવું તો હું આવીશ ને
16: Very good, very good. You must, yeah.
0: Yes.
16: So that way it is, Bali. So it's very nice talking to you.
0: Same here.
16: And like our radio has been going on, Atla Varshoti, my Ji. God.
0: Yes.
16: Fantastic you are, you know.
0: Thank you so much.
16: Entertaining people with your show and all these years. I mean, it really takes a lot of creativity, I would say.
0: Yes, you are always welcome. This one name, yes. Ketki Dave, is always welcome on Laika. Really, Laika loves you.
16: Thank you.
0: Yeah.
16: Thank you so much.
0: Bhakti. Cheers. Thank you so much. And I wish you all the best. And look after yourself. And the weather is very good. એટલે તમે સારો તાપ લઈ આવ્યા છો.
16: એટલે તમે મને સરસ મુંબઈનું વેધર જે આપી રહ્યા છો. બીકોઝ હું લાસ્ટ ટાઈમ માર્ચમાં આવી ત્યારે ફ્રીઝિંગ કોલ્ડ હેડ ટુ ટેક આઉટ સો મેની યુ નો સ્વેટર એન્ડ ઓલ ધેટ એન્ડ જસ્ટ આઈ એમ લાઈક ઓહ ભાઈ આમાં આટલા બધા કપડા પહેરા છે ને એવું થઈ ગયું છે તો યાર ઇટ ઇઝ સો નાઇસ એન્ડ હોટ સેમ બોમ્બે વેધર ઇનફેક્ટ બોમ્બેમાં હમણાં બહુ જ રેનિંગ છે
0: આઈ નો
16: ઇટ્સ રેનિંગ કેટ્સ એન્ડ ડોગ્સ ઇટ ઇઝ કૂલ એકદમ ઓવર ધેર એન્ડ યુ હેવ ગોટ અ બ્રાઇટ સન એન્ડ અ સન વિચ ડઝન્ટ વોન્ટ ટુ ગો
0: અરે વાહ
16: અરે ધૂપ કો જાના હી નહીં રાત કો ભાઈ મેં બોલી ભાઈ હમારે યહાં તો 6:30 બજે આપ નિકલ જાતો યહાં પે તો 9:30 બજે તક ધૂપ હૈ યાર
0: સો લિસનર્સ એવરીબડી લિસન યે ગરમી કે કારણ કેતકી દવે મિની સ્કર્ટ મે આયેગી
16: અરે તો હે તો અરે તો ફિર રાસ્તે તો બંધ હો જાયેંગે અરે યે કોન હૈ So, I must tell all my listeners, please come and watch this play. Find out kya che Pankaj Chopra ne phone karo, koi bhi contact karo. Please, aavo maro natak jova. Mari guarantee che tamne loko ne hun tamara mate karu chu na. See, I do it for my audience.
0: Absolutely.
16: To entertain you all, to make you all have fun, you know. Just enjoy yourself for these 2.5 hours. So, it's my wish, please, badda aavo natak jova, maja an mane aavine malo natak pachi. I generally meet everybody.
0: Yes.
16: I give photographs to all my... Because where I get to meet everybody, London, Sudhi, kya, ame aavana chyaare vaare. So, please come and have a good time in my play, Patni Premier League.
0: It shall be done. Yes, definitely.
16: Yes, thank you.
0: અરે કિસી કો ભી તકલીફ હો કોઈ ટિકટ કે બારે મેં તો બાલી બ્રહ્મણ કો સંપર્ક કીજિયેગા મેં હું ના
16: હા મેં તો હમેશા બાલી બ્રહ્મણ હા બટ એક આપકા ભી હો જાય મુંડા બિગડા જાય એક આ લાઈન હા દેખ તો મુંડા બિગડા જાય
0: અભી તો સુધર ગયા ના મેં
16: અરે મુંડા બહુ સુધર ગયા
0: યાર બીટ ધ ડોલ ગેટ યોર બોડી ઓન ધ ફ્લોર ચેક ઇટ આઉટ beat the toll, baba beat the toll. Aha, aha, balle balle balle, for Ketki Dave.
16: Wow, fantastic.
0: Thank you for your love.
16: Fantastic.
0: Cheers.
16: Okay.
0: All the best.
16: Thank you so much.
0: Bye-bye, Ketki Ji.
16: Bye-bye. Love you.
0: Thank you. Loads of love. That was Ketki Dave. And ab gana suniyega.
17: This super hit song is proudly sponsored by Tilda Basmati Rice. Discover the serious, delicious possibilities with Tilda.